થઈ સાચા પ્રવદ ગારા તેરા હુકમ ના જાપઈ કેતડા લિખ ના જાણે કોઈ જેસો શાયર મિલિયે।